દીપ મક્કડ, જ્યોતિ મક્કડ, મન્નત મક્કડ, ભરત મક્કડ, કમલ સાહની, પિંગાવાલા ચોંગ, ગોરાયા, જલંધર તો લિખ દેને, અગલે સાથીને જી, વેદ પ્રકાશ, કૌશલ્યા, રોહિત આચાર, રોહિત અર્ચના, ચિત્રા, અક્ષુ ખિલેરી, હરિપુરા અબોહર. તો ગગનદીપ થાંદી, તૃપ્તા કુમારી થાંદી, ડોક્ટર પ્રિયંકા થાંદી, ડોક્ટર પ્રશાંત થાંદી, ડોક્ટર પ્રિયસ થાંદી, ભામિકા તે વાણી થાંદી, એ લીધે ને જી, તોરોવાલ, બલાચોર, નવાશહેર. તો જનકપુરી, સહારનપુર તો મેસેજ આયા જે, જોન ડિકેસ્ટ્રો, રોઝી ડિકેસ્ટ્રો, પર્લ ડિકેસ્ટ્રો તે વિલિસ ડિકેસ્ટ્રો દા. કલાનોર તો નરેન્દર શર્મા, કિરણ શર્મા, નિતિન તે મયંક શર્મા દા. પીર બન્ના બનોઈ રોડ, સુનામ તો દિલજીત ચીમા, મનદીપ ચીમા, રાજદીપ, બલરાજ, રાણી ડોલી તે સિફત જોત સરા. અગલે સાથીને મનીલા ફિલિપીન તો મદન મોહન લહેર, સરબજીત લહેર, સંજુ લહેર, નીતિકા લહેર, અજય લહેર, એન્જલ લહેર તે અર્નવ લહેર. સાદુલ શહેર રાજસ્થાન તો રામકુમાર રેવાડ, ચંદ્રકલા રેવાડ. મેન બજાર શેરપુર થાના સંગરૂર તો મિટ્ટુ સપ્પલ, ઇન્જિનિયર અમરજોત સિંઘ, ઇન્જિનિયર રમનજોત સિંઘ સપ્પલ. ગાંવ ફાંસી હિસાર તો રાજકુમાર દૂધી, પરમોદ કુમાર દૂધી, પુષ્પેન્દ્ર કુમાર તે અગલે સાથીને, વાસુદેવ છાબડા, અંશ, દિવ્યાંશી, ચિરાગ, સાજન છાબડા, લાલરૂ મંડી તો. એસએમ જાવેદ લિખદેને રાજ ચારખંડ તો, રિયાસત હુસૈન સિદ્દીકી, નાજમા બેગમ, રિયાઝ રિફાકત, મોહમ્મદ રિહાન, સમરીન, પરવીન, માહિરા નૂર એ લિખદને જી, જસપુર ઉત્તરાખંડ તો. ગાંવ જાખોદ રાજસ્થાન તો મેસેજ હે જી, શંભુ દયાલ ખટક, વિમલા દેવી, અમરજીત ખટક, સુંદરલાલ ખટક, યોગેશ કુમાર ખટક, દીપક કુમાર ખટક તે કુમારી પૂજા ખટકદા. મારહા દરવાજા એટા તો નબી હસન અબ્બાસી, શહનાઝ અબ્બાસી, નવેદ હસન અબ્બાસી, સુહેલ હસન અબ્બાસી, અનમ અબ્બાસી તે યશફ અબ્બાસી. પિંડચંદ બાજા ફરીદકોટ તો લિખદેને, અંગ્રેજ સિંઘ, ગેજા, ગુરમીત કૌર, જગપ્રીત સિંઘ, મનપ્રીત કૌર, કરમજીત સિંઘ, ચરણજીત કૌર, નવકીરત કૌર, ગુરસીરત કૌર, ગુરપ્રતાપ સિંઘ તે કરણવીર સિંઘ પૌલ તે એ લિખદેને જી, સરાબાનગર, જલંધર તો. સરાજુદ્દીન અંસારી, નસીબન બેગમ, અક્રમ અંસારી, શાનિયા અંસારી, મોહમ્મદ ઇલિયાઝ, મુશાહિદ હુસૈન, રોણકી ખાન, અક્સા અંસારી, આયશા અંસારી તે ઉમર અંસારી તે સમીના અંસારી એ લિખદેને જી, પંચકુલા, હરિયાણા તો. આવો ફેર એના સબદી રલી મિલી પસંદ પ્રોગ્રામ દા અગલા ગીત સુનદ્યાં, બબ્બુ માન દી અવાજ વિચ.